હે કિસી કનામ, તમે દારેસલામથી આવો છો, વાંચે આપણા મુબારકભાઈ, હા સગાત થઈને તમારા મુબારક મુબારક. તોબા લેમન વજદા ફી સહીફતે અમલહી યૌમલ કિયામા તહત કુલ્લી ઝંબિન અસ્તગફિરુલ્લાહ. શાબાશ, મુબારક કિસકો, જિસને કયામત કે દિન અપને નામાએ આમાલ કે અંદર હર એક ગુનાહ કે નીચે અસ્તગફિરુલ્લાહ લિખા હુઆ જો પાયેગા ઉસકો મુબારક. ગુનાહ હો ગયા, મુંહ સે ઇસ્તગફાર નિકલ ગયા, ગુનાહ કિયા નહીં હૈ, ગુનાહ હો ગયા. મેં તો ગુનાહ કરતા હું, જાનબૂઝ કરતા હું, તો વહાં ઇસ્તગફાર કા નસીબ હોગા. ગુનાહ હો જાયેંગે ગલતી સે અનજાને મેં, તો ઇસ્તગફાર યાદ આ જાયેગા શાયદ. લેકિન અગર મેં ગુનાહો મેં ડૂબા હુઆ હું, તો ઇસ્તગફાર કબ કરૂંગા, કૈસે કરૂંગા, ક્યું કરૂંગા? અઝીઝાને મોહતરમ, અગર હમે કામયાબ હોના હૈ તો ઇસ ઇસ્તગફાર કો હમારે જિંદગી કા હિસ્સા હમે બનાના પડેગા, બનાના પડેગા. હકીકી મોમિન જો હોતા હૈ ના, ઉસકે અંદર જો સિફતે હોતી હૈ, વો યે ઇસ્તગફાર ફકત તોતે કી તરહ નહીં કરતે, ઉસસે આગે નિકલતે હૈ. ક્યું? વો ખુદા સે શર્મિંદા હોતે હૈ, અપને આપ સે ઉસકો શરમ આતી હૈ કે મેં હું કોન, મેને આજ ક્યા કર દિયા, આજ ઉસકે સામને ક્યા બોલ દિયા, આજ કૈસે ઉસકો ડાંટ દિયા, આજ કૈસે ઉસકો ધોકા દિયા, આજ કૈસે ઉસકો મેં ઝૂઠ બોલા, આજ કૈસે ઉસકો મેને લૂટ લિયા. બંદા અપને આપ સે શરમાતા હૈ કે યે મેને ક્યા કર લિયા. લેકિન જબ બંદા કા ઈમાન પૂરા મુકમ્મલ હો જાતા હૈ તો ઇસ્તગફાર કા દરજા ઉસકા બઢ જાતા હૈ. તો ઉસકો ફક્ત ઓર ફક્ત, જૈસે અલી ને કહા કે જબ તેરા બંદા, તેરા પરવરદિગાર તુજે ઇસ્તગફાર કા ઇલહામ કરતા હૈ તો જાન લે કે ખુદા તુજે માફ કરના ચાહતા હૈ. વો આમ ઇસ્તગફાર હૈ, એક ઇસ્તગફાર કા દરજા ઓર હૈ. આઈએ કુરાન મજીદ કી તરફ. પરવરદિગાર આલમ ને સૂરે આલ ઇમરાન, કુરાન મજીદ કા તીસરા સૂરા, આયત કા નિશાન હૈ 16 ઓર 17, ચેપ્ટર 3 વર્સ નંબર 16 and 17. એલાન રબ્બુલ ઇઝ્ઝત હુઆ કે યે લોગ હકીકી મોમિન ક્યા કહેંગે. કાલુ કહેંગે, રબ્બના ઇન્નના આમન્ના. કિસકો થોડી અરબી આતી હૈ? મિનાજભાઈ કો. કાલુ ઇન્નના આમન્ના, ઉન્હોને કહા એ અમારે પરવરદિગાર, ઇન્નના દર હકીકત, દર હકીકત, ઓર ઉસકે બાદ આમન્ના તીસરી બાર, યાને હમારી ઉર્દૂ મેં ઉસકો કહેલાયા જાયેગા બેશક, બેશક, બેશક અમારે પરવરદિગાર. તીન બાર યાને રબ્બના કાલુ, રબ્બના ઇન્નના આમન્ના ફગફિર લના ઝુનુબના વકિના અઝાબન્નાર. ખુદાયા ચૂંકે હમ ઈમાન લાયે ઇસલિયે હમારે ગુનાહો કો માફ કર દે ઓર અઝાબ સે હમે નજાત દે આગ કે અઝાબ સે. યે કોન લોગ હૈ? કુરાન આપકે સામને કોન લોગ હૈ? 5 લોગ હૈ. 70વી આયત, અસાબિરીન વસાદિકીન વલકાનતીન વલમુનફિકીન વલ મુસ્તગફિરીન બિલ અસહાર. યે ખુદા કે વો બંદે હૈ જિસકે પાસ હકીકી ઈમાન જબ આ જાતા હૈ તો ઉનકો અગર કોઈ ચીજ સૂજતી હૈ જૈસે આપને મુજે સિખાયા તો વો ખુદા કી બારગાહ મેં માફી માંગના. લેકિન યે ચીજ કિસકો સૂજતી હૈ? જો સબર કરને વાલે હૈ, જો સચ્ચે લોગ હૈ, જો કાનત ઇતાત ગુઝાર બંદે હૈ, જો મુનફિકીન હૈ, અલ્લાહ કી રાહ મેં ખર્ચ કરને વાલે, ઓર મુસ્તગફિરીન બિલ અસહાર, જો રાતોં કો ઉઠ ઉઠ કર ઇસ્તગફાર કરતે હૈ. હે ખુદા કે બંદે, તુજે કામયાબી ચાહીએ, અપને આપ કા જાયઝા લેના શરૂ કર દે. સોચ લે અબ તક તું ક્યા કરતા આ રહા હૈ, તેરી જિંદગી કા મામૂલ ક્યા હૈ, તું ક્યા કર રહા હૈ, કભી તુજે અપને આપ સે શરમ મહેસૂસ

આજની મજલિસની શરૂઆત બી સિલે રહેમી મોમિનોના હુકૂકની અદાયગી અલ્લાહની દોસ્તી દુઆના ઝરિયાથી આપણે શરૂ કરી રહ્યા છે. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, પરદેદાર ઔરતોની હિફાઝત, અમાન, ઇજ્જત, કામયાબીની વાસ્તે હરેક મોમિનની હરેક દિલી ઉમીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબતલા હોય, મસાયબે જનાબે કાસિમના સદકાથી અલ્લાહ જલ્દીથી મોમિનોની તકલીફોને દૂર ફરમા. આપણા મરુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોને ઈસ નાબૂદ, ઝલીલ, રુસ્વા, તબાહ, બરબાદ, હલાક થવા વાસ્તે જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલે સલામનો ઝુહુર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલે સલામના સાચા અનસારોમાં શામિલ થઈ શકે, ખાસો ખાસ મજલિસે હુસૈન અલે સલામની રૂહાની અને બાતની બરકતે જે હરેકને નસીબ નથી થતી, ખુશ નસીબોને નસીબ થાય છે, એની હુસુલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલુસે દિલની સાથે આઝમતે જનાબે કાસિમ ઇબને હસન, બુઝુર્ગીએ જનાબે કાસિમ ઇબને હસન, મઝલૂમીએ જનાબે કાસિમ ઇબને હસન પર ત્રણ વખત બાવાઝે બુલંદ સલાવા.

أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يمحو الله ما يشاء ويثبت وعنده ام الكتاب صلوات بر محمد و آل محمد بر مومنین کرام جناب قاسم ابن حسن نا جے ٹکڑے ٹکڑے لاشا انے ای لاشا نی جے اللہ نی نظر ماں عزت چھے مرتبو چھے مان چھے એના વસીલાથી અમારી એ દુઆ છે કે જે મોમિનીને કરામ જનાબે કાસિમના એહતરામમાં આગળ આવી જાય તાકે જે છે ને પછવારે મોરેથી આવાવાળાને જગા મળે, અલ્લાહ એ લોકોની બધી હાજતોને પૂરી કરે, બધી તકલીફોને દૂર કરે. પ્લીઝ મોમિનીને કરામ, ખાસ કહીને બચાવો, આગળ આવી જાઓ તાકે જે છે બીજા આવે તો એને સવલત મળે. પણ એમ કે તમને જે તકલીફ પડે છે, મને ખબર છે તકલીફ છે, પણ એનો અજર જનાબે કાસિમના સદકાથી અલ્લાહ તમને અતા ફરમાવશે. એક દુરૂદ પરિયે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. ના આવી સલવાત પરો તો પછી મને બી પરવું પડશે. અલ્લાહ ફરમાવે છે સૂરે બકરામાં કે હવે હું આવી રીતે સૂતા સૂતા મજલિસ પરું તો તમને શિકાયત હશે, તો અમને શિકાયતનો મોકો ના આપો. આટલો મોટો મજમો કમસેકમ જેટલી આવાજમાં વાતું કરે છે, હસીએ છે, આટલી આવાજની અંદર બાવાઝે બુલંદ સલાવાત. મોમિનીને કરામ, હું પોતે જે છે ઉલઝનમાં છો, કયો બયાન પેશ કરું, કયો મૂકી દઉં. મારી પાસે ફક્ત હવે આગળની ચાર મજલિસ બાકી છે. જે બી બયાન કરું છું આ ચાર મજલિસની અંદર, એના માટે વગર તમહીદે ઓન ધ સ્પોટ જે છે ને હું અસલ વાત તરફ ચાલ્યો જાઉં છું. આજે જે છે ઇમામે ઝમાના અલી સલામ એના ઝુહુરના મુતાલ્લિક એક વસ્તુ સમજવામાં આપણે ભૂલ કરી ગયા છે, અને એ ભૂલ મોટા પ્રમાણમાં થાય છે. એ સમજાવવા માટે મેં જે છે સૂરે મુબારકે રાદ આયત નંબર 39ની તિલાવત કર્યો છો. તરજુમો એની મુખ્તસર જે છે ને વજાહત તફસીર બી નહીં, શાને નુઝુલ બી નહીં. આ આયત શા માટે નાઝિલ થઈ, કેના માટે નાઝિલ થઈ, એની ઉપર કેટલા કેટલા એતરાઝ કરવામાં આવે છે, એનો જવાબ આપણા ઓલોમાં શું આપી રહ્યા છે. હું જે ખુલાસો બયાન કરી રહ્યો છું બે તફસીરના હવાલાથી, આયતુલ્લાહ નાસિર મકારમે શિરાઝી તફસીરે નમૂના, હુજ્જતુલ ઇસ્લામ શેખ મોહસિન કરાતીની તફસીર તફસીરે નૂરના હવાલાથી ફક્ત મુખ્તસર ખુલાસો બયાન કરવા ચાહું છું. આયત નંબર 39, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યમહુલ્લાહુ મા યશાઉ વ યુસ્બિત. અલ્લાહ તઆલા ફરમાવી રહ્યો છે, અલ્લાહ લૌહે મહફૂઝમાંથી જે ચાહે મિટાવી નાખે છે, જે લખેલો છે લોહે મહફૂઝમાં મિટાવી નાખે છે, અને જે ચાહે કાયમ કરી નાખે છે. હા, અલ્લાહ તઆલા અને ફરમાવી રહ્યો છે વઇન્દહુ ઉમ્મુલ કિતાબ, અને અસલ કિતાબ તેની જ પાસે છે. આવો આ આયતની અંદર અલ્લાહ તઆલા ફરમાવે છે, હું ખુદા જે ચાહું મિટાવી નાખું. તમારા નસીબમાં જે લખેલો છે, સારો હોય ખરાબ હોય, ખુશી હોય ગમ હોય, સારી સિચ્યુએશન હોય ખરાબ સિચ્યુએશન હોય, જે બી હોય હું ખુદા ચાહું તો મિટાવી દઉં, ચાહું તો લખી લઉં મારી મરજી પ્રમાણે. આ સિચ્યુએશનને આ મસાઇલને જે છે ને મસલે બધાથી યાદ કરવામાં આવે છે. હવે એની ઉપર જે છે એની ઉપર એતરાઝ બી કરવામાં આવે છે આપણા શિયા ઉપર, કે જો આ શિયા લોકો કેવી વાત કેવી માન્યતા રાખી રહ્યા છે. એ કહી રહ્યા છે શું અલ્લાહને ખબર ના હતી,
અલ્લાહના ઇલ્મમાં ના હતો કે આ માણસ આમ કરશે ને આમ નહીં કરે. કેમ અલ્લાહ તાલા જે છે ને આ ચેન્જિંગ નો મસલો અલ્લાહ બધા કેમ કરતા કરી શકે છે? તો ઓલોમાં એનો જવાબ બી તફસીરમાં રાખી દીધા છે, તફસીલથી આપ્યા છે, એક્ઝામ્પલની સાથે આપ્યા છે. ઇન્શાઅલ્લાહ ઓલોમાં તમને વધારે સમજાવશે. હું ફક્ત એક બોલની

અંદર આ જે મસાલા મસાલે બધા જે છે એ અલ્લાહના ઇલ્મથી ચેન્જ નથી થતો, અલ્લાહના ઇલ્મમાં ચેન્જ નથી થતો. એમ નથી કે અલ્લાહને ખબર ના હતી, હા એના માટે હવે ખબર પડી તો આમ ચેન્જ કરે, ના હરગીજ નહીં. એ ગલત વાત છે. મસાલે બધા ક્યાં લાગુ પડે છે? ઇન્સાનોના અમલ, ઇન્સાનોના અખલાક, ઇન્સાનોના કિરદાર, એ પ્રમાણે ચેન્જ થાય છે. હવે હું જે છે ને બિલકુલ ઇઝી લેંગ્વેજ, ઓલી કિતાબોની લેંગ્વેજ નહીં, હા કે બિલકુલ પબ્લિકની લેંગ્વેજ, કે મારા બચ્ચાઓને ફાઈ રીતે સમજમાં આવે. તમે સમજ્યા છો હતમી ફેસલો અને ગેરે હતમી ફેસલો. હતમી ફેસલો એટલે એની અંદર કોઈ જાતની ચેન્જિંગ નથી થવાની, જે લખેલો છે એ થઈ નહીં રહેશે. ગેરે હતમી એ કન્ડિશન ઉપર છે. ના હજી હું આસાન અલ્ફાઝ મારા બચ્ચાને જવાનો માટે કે જે છે ને ઇન્સાનની કિસ્મત બે જાતની છે. એક કિસ્મત એ છે કે જે બદલે છે, બીજી કિસ્મત એ છે કે જે કોઈ દિવસ નથી બદલાવા બદલવાની, અહીંયા જ રહેવાની છે. અને આ અલ્લાહનો અદલ અને ઇન્સાફનો બી તકાઝો છે અને અલ્લાહનો ફઝલ અને કરમ બી એની અંદર સામેલ છે. આવો ફોર એક્ઝામ્પલ હું તમને કહું, હું પૂરી આયત નહીં પડું, તમને ફક્ત રેફરન્સ દઈ દઉં છું. સૂરે આરાફ 142 નંબરની આયત, પૂરી આયત નહીં. વવાદના મૂસા સલાસીના લૈલા, તમે હજી ઝિલજ મહિનાની 10 પહેલી રાતમાં તમે એ નમાઝ બી પહેરા હશો, તસ્દીક કરી રહ્યા છો, જેમાં હાજીઓનો સવાબમાં મોમિન શરીક થાય છે. જે નથી પહેરા આવતા વર્ષે અલ્લાહ લોકોને તોફીક અતા ફરમાવે. તો એની અંદર શું છે? અલ્લાહ તાલા જનાબે મૂસા પૈગંબરને કહી દીધો, મૂસા આખી કોમ્યુનિટીને તું કહી દે કે 30 રાત માટે તું કોહે તૂર ઉપર આવે છે અને આ 30 રાતોની અંદર કોઈ સાથે મુલાકાત નહીં થાય. 31મી રાતના માફ કરજો, તને તૌરેત દેવામાં આવશે અને તૌરેત લઈને તું પાછો આવીશ. અલ્લાહ આખી પબ્લિકને બધાને ખબર છે કે જે છે 30 રાત પછી જનાબે મૂસા તૌરેત લઈને આવશે. પણ જ્યારે જનાબે મૂસા પૈગંબર ત્યાં પહોંચ્યા, ઝિલકાતની 30 રાત પતી ગઈ. આપણે જે છે 10 ઝિલહજના એક જ યાદ મનાવે છે, પણ બીજી યાદ આ બી છે કે તૌરેત નાઝિલ થઈ છે, એને યાદ કરવું જોઈએ. ઘણા માણસો એતરાસ કરે છે, મૌલાના સાહેબ આ તમે કેવી વાત કરી રહ્યા છો, જનાબે મૂસાની યાદ? અરે આપણા નબી તો આ એટલે સમજી શું રહ્યા છે? જનાબે મૂસા પૈગંબર એનો દીન બીજ, તમે સમજી ગયા ઇશારાની અંદર. મારા ભાઈ 1,24,000 જેટલા બી નબી આવ્યા હતા એ લોકોનો અકીદો એક હતો કે ના હતો? ઉસુલે દીન એક હતો કે ના હતો? જમાના પ્રમાણમાં, હાલાત પ્રમાણમાં, ફુરુએ દીનમાં ચેન્જિંગ થઈ છે, પણ ઉસુલ એક એટલે હર નબી મુસલમાન હતા. આટલું યાદ રાખવાનું. મુસલમાન નામ જનાબે ઇબ્રાહીમ ખલીલુલ્લાહ, એટલે જનાબે મૂસા પૈગંબર અમારા બી નબી છે, પણ જેની ઉમ્મતમાં છે એ જે છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ, આપણે એની ઉમ્મતમાં છે. એના માટે તમે જોજો જે આપણા માસુમીન અલૈહિમુસલામ પોતાના હકને પ્રૂફ કરવા માટે ક્યારેક આ ગુઝિશ્તા નબીઓના એક્ઝામ્પલ આપે છે. તમે જોયા ને, તો કહેવાનો મતલબ એ કે એ મુસલમાન હતા. તો આની અંદર તમે જોઈ લ્યો, 30 રાત માટે બોલાવવામાં આવ્યો, 30 રાત, અને 30 રાત પૂરી થઈ, અલ્લાહ તાલા કે મૂસા, તો કે જી હજી રોકાવી હિડા. બીજી 10 રાત રોકાવી દીધા. પબ્લિકને ખબર હતી ના હતી? આ 10 રાત શું હતો? અદલ ઇન્સાફનો તકાઝો હતો કે ઇમ્તિહાન લેવામાં આવે, પાક અને નાપાક અલગ થઈ જાય. હું સમજાવી લીધો જે મતલબ છે, બરાબર છે કે નહીં? પબ્લિકને ખબર ના હતી. 10 રાતની જુદાઈ બરદાશ્ત ના કરી શકા, રિઝલ્ટ શું નીકળી રહે? એક આખો ગ્રુપ ગુમરાહ થઈ ગયો સાંભળીને, વાત એની વાત માનીને. તો આટલા દિવસ સુધી તમને ગુલામીમાં કોણ આઝાદ કરાવ્યો? મુસલમાન નબી મૂસા. મોજીઝા હમણા સુધી કોણ દેખાયરો? મુસલમાન નબી મૂસા. હા, તમને જે બી તમને ફઝીલત મળી છે મુસલમાન નબી મૂસાના હવાલેથી, એની કોઈ વેલ્યુ નથી. અને આ સાંભળી એક બછરો બનાવી લીધો, હા, અને એની અંદર બી અલ્લાહ સાંભળીને દેખાડે છે. ભાઈ એ પોતે જિબ્રાઇલને જોઈ લીધો, જિબ્રાઇલને જોઈ લીધો સાંભળી, હા, કેમ કરતા ઓરેખો એક અલગ મોસુ છે, એમાં આજે નથી દાખલ થઈ શકતો હું. પણ અલ્લાહને તો ખબર હતી ને કે આજ આને ખબર પડશે આ જિબ્રાઇલ છે.

ઘોરા ઉપર, તો એના પગોને એના ઘોરાના પગોની નીચેની ખાક લઈ લેશે ને બછરો બનાવશે ને એની અંદર રાખી દેશે દૂર, ને આવાજ પેદા થશે, કોમ ગુમરા થશે. પણ આદલ અને ઇન્સાફનો તકાઝો હતો કે જે છે ને એ ઇમ્તિહાન લેવામાં આવે તાકે પાક અને નાપાક અલગ થઈ જાય. આને કે છે મસલે બધા. અલ્લાહનો ડિસિઝન શું હતો? 30 હતમી ના હતો, કોઈને નથી ખબર કે હતમી છે. 10 રાત વધારવામાં આવી. જેવી રીતે શૈતાન જમીન ઉપર હતો, કઈ ખરાબી એની અંદર હતી? કઈ ઉસૂલના તહેત જે છે તમે એને સજા લાનત મોકલી શકો છો? એના માટે જરૂરી હતો 7મા આસમાન ઉપર પહોંચે, ઈ ઓહદો દેવામાં આવે. જ્યારે અંદરનો મેલ જાહેર થાય ત્યારે સજદાનો હુકમ દેવામાં આવે. તમે જાણ, એ અદલનો તકાઝો છે. હવે આવો, આ બધાની અંદર, આ બે જાતની કિસ્મતની અંદર અલ્લાહનો ફઝલ બી છે. શા માટે અલ્લાહએ કહ્યું છે દુઆ કરો હું કબૂલ કરીશ? મતલબ કે તમે પ્રોબ્લેમમાં છો ને, પણ તમે દુઆ કરશો તો અલ્લાહ ચેન્જ કરશે. કઈ ચીજને ચેન્જ કરશે? તમારા નસીબને ચેન્જ કરશે. જે તમારી પાસે નથી એ અલ્લાહ અતા કરશે. કોમનો એક્ઝામ્પલ આપું, જનાબે યુનુસ પૈગંબર બદુઆ કર્યા, અઝાબ આવા વાળો હતો, અલામત જાહેર થવા મંદી કે બિલકુલ હતમી અલામત ના હતી. જનાબે યુનુસ પૈગંબર કોમથી બહાર નીકળી ગયા. એક આલિમ રોકાઈને કોમને બચાવે છે. એને કહેવાય છે આને કહે છે મસલે બદલવા વાળી કિસ્મત. એ ટાઈમે જો એ કોમ એ આલિમનો સાથ ના આપત, રિઝલ્ટ શું નીકળત? અઝાબમાં ગિરફ્તાર થઈ જાત. એટલે આને કહેવાય છે ફઝલ અને કરમ. જેને જેવી રીતે તમે આ કામ કરશો તમારી નેકી ખાકમાં મેલાઈ જશે, તમારા સવાબ ઉપર પાણી ફેલાઈ જશે. એ અદલ અને ઇન્સાફ. અને આવો ફઝલ અને કરમ, તમે તોબા કરશો ખુદા તમારા બધા ગુના માફ કરી દેશે, તમારા ગુનાને સવાબમાં બદલી દેશે. ગુનાને સવાબમાં બદલ, આને કહેવાય છે અલ્લાહ તાલાનો ફઝલ અને કરમ. બરાબર સમજમાં આવી ગઈ ને? હા, બે જાતની કિસ્મત હોય છે. હવે તમે જુઓ, આપણે જે છે નહીં, એક નાનો વાક્યો બી થઈ જાય તાકે જે છે બચ્ચાને ફાઈ રીતે સમજમાં આવે. તમે રિવાયતની અંદર સાંભળી ચૂક્યા છો, જનાબે ઈસા કહી દીધા આ દુલ્હનની મોત થશે, તો એ મોત ના થઈ. શા માટે? સદકો દે દીધા. શા માટે? કારણ કે એ હતમી ફેસલો ના હતો, એ મોત હતમી ના હતી, ગેરે હતમી હતી, કન્ડિશન ઉપર હતી. આ સારો કામ કરશો તો આમ થશે, આ ખરાબ કામ કરશો તો આમ થશે. ઓલી બાઈ માણસ સદકો દે દીધી, બચી ગઈ કે ના બચી ગઈ? રસુલે ખુદા પાસે એક યહૂદી પસાર થતો હતો, આવીને રસુલે ખુદાને જોઈને કહે છે અસ્સામ અલેક, એટલે તું મરી જા. અસાબે રસુલ ગુસ્સામાં આવી ગયા. રસુલે ખુદા કહે કે આ પોલે પોલે ઉપો હોય કે ડોગો, જરાક શાંતિ રાખો, શાંતિ. હર જગ્યા વાત વાતની અંદર આ હૈદરે કરાર, જે લા ફતા ઇલ્લા અલી, લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર, એ પણ જે છે ને વાત વાતમાં આમ નતા કરતા, વધુ પડતો આમ નીચે રાખતા હતા. અમે બી સમાજની અંદર કામયાબી ચાહીએ તો જરાક નીચે રાખતા શીખીએ, તો પછી કામયાબી મળવાની છે. આવીને કહે અસ્સામ અલેક, રસૂલે ખુદા વાલેક કીધા, બીજો કાંઈ ના કીધા, વાલેક. અસાબ ગુસ્સામાં થઈ ગયા, યા નબી અલ્લાહ, અમારી મોજૂદગીમાં આમ કહ્યો? રસૂલે ખુદાએ કીધા હું એને પાછો પલટાવી દીધો કે ના પલટાવી દીધો? હવે હું તમને કહી રહ્યો છું કે આની જે છે હમણાં મૈયત આવશે, આ મરી જશે મારા બોલના કારણે. બરાબર? આ ગયો જેમ ત્યાં ગયો, એનો કામ હતો લાકડા કાપી વેચી અને પાછો આવે. એ ગયો લાકડા કાપ્યો, લાકડા લઈને પાછો આવ્યો. હવે જે મુનાફિક હોય એ લોકો તો મોકો ગોતતા હોય ને, બોલ બોલ બોલ બોલ બોલ બોલ કરવાનો. અહીંયા મોકો મળી ગયો, તરત જ શરૂ થઈ ગઈ ચીં ચીં ને પી પી શરૂ થઈ ગઈ. કેવી રીતે શરૂ થઈ? અરે આને આની આ આ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની કઈ વાત ઉપર તમે ભરોસો કરશો? સામેની વાત સહી ના સાબિત થઈ તો આજે કયામત, સકરા, જહન્નમની વાત કરે છે. કઈ ગેરંટી છે કે સાચી થશે? બરાબર? માણસો આવ્યા, યા નબી અલ્લાહ, અમને તો તમારી ઉપર યકીન છે, અમે મુખલીસ છે, પણ આ પ્રમાણેની વાતો થાય છે? રસૂલે ખુદા કે ના, નો પ્રોબ્લેમ. ડરે કોણ જેમાં કોઈ ખામી હોય, ખોટ હોય? જેમાં ખામી કે ખોટ ના હોય ને, એ એવા હોય છે ચેલેન્જ દેતે હૈ, ચેલેન્જ એક્સેપ્ટ કરતે હૈ. ફિકે જાફરી મઝહબે આઝ, જાફરીનો આ ઉસૂલ છે, અમારામાં કોઈ ખોટ નથી, કોઈ ખામી નથી, એટલે અમે ગભરાઈ નથી રહ્યા. અમે ચેલેન્જ આપે છે ને ચેલેન્જને એક્સેપ્ટ કરે છે.

0: Claro.
1: Avo, olo Yahudi aivo, ene bolava me avo. Rasul-e Khuda sallallahu alaihi wasallam ene sawal kare che. Mane ke tu hamna ke kyo saro kam kai ro chu? To ke saro kam? Na, hun routine pramane mara maro je che na, lakra kaipo, khavanu vakhat thyo, khavanu khado, ane tyar pachi lakra leine ahiya me chu avi gyo. Rasul-e Khuda kida na, tu yaad kar, tu ek saro ma saro kam kai ro chu. Betha vichar kero ઈકે કે હા મને યાદ આવ્યો ઈકે જ્યારે હું લાકરા કાપતો તો થાકી ગયો ને હું મારા ખાવાની પોટલી ખોલ્યો ને એમાં બે રોટલી હતી ખાવા ગયો ને એક ગરીબ મિસ્કિન આવીને મારી મદદ માંગ્યો એને હું મદદ કર્યો રસૂલ ખુદા સાંભળી લીધા હવે એને કહે છે આ લાકરાને તું નીચે રાખ લાકરાને નીચે રાખો તો કે ખોલો આ ઘંટરીને જેમ ખોલ્યા ને અંદર એક ઝેરીલો સરપ નીકળ્યો હવે રસૂલે ખુદા કહી રહ્યા છે બતાવો મારા સાહાબીઓ આ સરબ જો આને બટકો ભરત તો આની હાલત શું થાત તો કે યા નબી અલ્લાહ ઓન ધ સ્પોટ વઈ નહી લઈ રાજીવન તો કે જો એને કઈ ચીજ બચાવી ઓલો સદકો બચાવ્યો એટલે અહીંયા હતમી હા અહીંયા હતમી મોત ના હતી ગૈરે હતમી મોત હતી બદલવા વાળી કિસ્મત હતી જેવી રીતે ને સિલે રહેમીના બારામાં બી એમ જ કહેવામાં આવ્યો ને સિલે રહેમી કરશો 3 વર્ષમાં 33 વર્ષ 33 વર્ષ હશે 3 વર્ષમાં મરી જશું એવા કેટલાક એક્ઝામ્પલ જે છે ને માસુમીન અલી મુસલામ અમોને આપી ચૂક્યા છે બરાબર સમજમાં હવે તો સમજમાં આવી ગઈ ને પણ એક બોલ કહું સદકો જો રસૂલે ખુદાને તોહીન કરવા વાળાને આટલો કામ આવે તો મોમિનોને કેટલો કામ આવશે મૂકી દો ને આ ફાલો જોઉં ને એ બધી વાત મૂકી દો ને સદકોના સહારા લ્યો ને તમારો બેરો પાર થશે જો જો હતમી ફેસલો હશે તમે આસમાન જમીન એક કરશો ને તમે બચી નહીં શકો ગેરે હતમી હશે સદકો દુઆ તમે લોકોને બચાવી લેશે અહીંયા જનાબે કાસિમની મહેફિલમાં બેઠા બેઠા અહદ કરી લ્યો મને જે છે ને કોઈ ફાલ નથી જોવી મને માસુમીન અલે મુસલામ ઉપર ભરોસો કરી અને સદકો દુઆ તરફ જાઉં છે એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલે મોહમ્મદ પર હવે આવો આપણે ઇમામે ઝમાના અલે સલામના ઇંતેજાર કરવાની અંદર મોટીમાં મોટી મિસ્ટેક શું કરી ગયા છે મોટીમાં મોટી ભૂલ હા સખત મોટી ભૂલ મારા ભાઈ ઇમામે ઝમાના અલે સલામ આપણે એની તલાશ કરી રહ્યા છે આપણે એનો ઇંતેજાર કરી રહ્યા છે અલામત અને નિશાનીઓમાં આ જે અલામત પૂરી નથી થઈ હમણાં જોર નથી થવાનું આ નિશાની પૂરી નથી થઈ જોર નથી થવાનું એના માટે આપણે ગફલતમાં ચાલી ગયા મારા ભાઈ 99% જેટલી અલામત છે ગૈરે હતમી છે હતમી ફક્ત 8 કે 10 છે એનાથી વધારે નથી મારા ભાઈ હવે આપણે તલાશ કરી રહ્યા છે ક્યાં છે ઇમામે ઝમાના હજી આ અલામત પૂરી નથી થઈ હજી આ અલામત પૂરી નથી થઈ મારા ભાઈ આ ગફલત છે ઇલ્મની કમી છે કોને તમે કીધો છે નિશાનીઓમાં ઇમામે ઝમાનાનો ઇંતેજાર કરો કોને તમને કીધો છે કે તમે લોકો નિશાનીઓ પછવારે જાઓ નહીં આપણને શું કહેવામાં આવ્યો છે શું શીખવાડવામાં આવ્યો આની પર આજે હું એક એક મજલિસ પરું છું ને એક મજલિસની અંદર 4 થી 5 મજલિસનો ખુલાસો બયાન કરી રહ્યો છું આની ઉપર કુરાને મસ્જિદની આયત બી છે હું એ આયતને મૂકી રહ્યો છું આની ઉપર દુઆએ અહદ આપણે સુબોની નમાઝ પરે પછી પરે છે કે નથી પરતા શા માટે પરી રહ્યા છે કારણ કે ઇમામે સાદિક અલ ઇસ્લામ કીધા છે ઈ માનસ મરશે નહીં જ્યાર સુધી ઇમામની ઝિયારત નસીબ નહીં થાય પણ બસ પરી રહ્યા છે પરી રહ્યા છે દુઆએ અહદ એની બી શરા એની બી તફસીર જાણવું જરૂરી છે આ મને શું તાલીમ દેવામાં આવે છે દુઆએ અહદનો આ જુમલો છે કે નહીં ઇન્નાહુમ યરાઉનાહુ બઈદા આ લોકો સમજી રહ્યા છે કે ઝુહુરે ઇમામે ઝમાના દૂર છે પણ અમે શું સમજી રહ્યા છે વનરાહુ કરીબા અમે બહુ જ બાજુમાં સમજી રહ્યા છે આ આયતમાં જાશો તમને કયામતના બારામાં મળશે આ એટલે આપણને ઇમામ શું તાલીમ દે છે તમારી મેન્ટેલિટી તમારી ફિકર તમારા ફરીઝા હા તમે

એવા બનો કે જે ઇમામે ઝમાનાને આમ કરીબ જોઈ રહ્યા છો. હમણાં ઝુહુર થશે. ભાઈ ઇમામે ઝમાના ક્યારે ઝુહુર કરશે? ક્યારે? અમને સવાલ કરવામાં આવે છે, મૌલાના સાહેબ ક્યારે ઝુહુર થશે? ભાઈ શા માટે? તને જાણીને શું કરવું છે? હા હા, આવા સવાલ હોય તો લઈ આવો, ઇન્શાલ્લા તમને એવા જવાબ આપીશ તમારા મનને શાંતિ મળશે. બવસીલે મોહમ્મદ વાલી મોહમ્મદ અલી મુસલામ. મૌલાના સાહેબ ક્યારે ઝુહુર ફરમાવશે? તમને ઝુહુર છે શું મતલબ? શા માટે ઝુહુર ફરમાવે? એની જરૂરત શું છે? શા માટે ઝુહુર ફરમાવે? કે મૌલાના સાહેબ અસ્તગફિરુલ્લાહ રબ્બી વાતુ બુ ઇલૈહ. તે મૌલાના થઈને આવી વાત કરો છો? કે ઈ જ તમને સમજાવવા માંગુ છું. આ તમને સમજાવવા માટે. આમ શા માટે? ભાઈ ઇમામનો ઝુહુર તો એ વખતે થશે જ્યારે અલ્લાહ ચાહશે ના. ઇમામ બી અલ્લાહનો ઇંતેજાર કરે છે કે નથી કરતા? હવે ઝુહુર આજે થાય, આફ્ટર વન વીક થાય, આફ્ટર વન મંથ થાય, આફ્ટર વન યર થાય, 10 વર્ષ પછી થાય, 100 વર્ષ પછી થાય, 1000 વર્ષ પછી થાય, 1,000,000 વર્ષ પછી થાય, જ્યારે બી થાય એ તો અલ્લાહ જાણે, એની હુજ્જત જાણે. એનાથી મને શું લાગે કે વાર્ગે? મારો ફરીઝો શું બને છે? મારો ફરીઝો બને છે વનરાહુ કરીબ. જ્યારે બી ઝુહુર થાય મારો ફર્ઝ બને છે હું સમજુ આર્યો સાવ કરીબ છે. કાલે નહીં, હમણાં જ ઝુહુર થશે. કહેવાનો મતલબ શું? ઇમામે ઝમાના અલૈહિસ્સલામને તમે નિશાનીઓમાં તલાશ નહીં કરો. આખરી જમાનાની આ નિશાની પૂરી થઈ કે ના થઈ? ના, એ ગલતી છે. હતા કે જે નિશાનીઓ હતમી છે, 100% થઈને રહેશે, એમાં કાંઈ ચેન્જિંગ નહીં. 8 કે 10 કે 12 છે, એનાથી વધારે નથી. એની અંદર બી મસલે બધા લાગુ પડી શકે છે. મારી વાત નથી કહેતો, એટલે એ નિશાની તો થઈને રહેશે પણ ટાઈમિંગમાં ફરક આવી શકે છે. હું મારી વાત નથી કરતો. આયતુલ્લા તકી બેહજત, આનાથી ભારી હવાલો હું તમને આપી શકું છું અને તમને કિતાબ જોવું હોય તો મારી પાસે આવી શકો છો, તમને ફોટોકોપી બી આપી દઉં, મને કાંઈ વાંધો નથી આવા મસાલાની અંદર. હા, તો આયતુલ્લા તકી બેહજત કહે છે કે મોમિનીને કરામ, તમે જો એમ સાંભળો ના કે આજે ઇમામે ઝમાનાનો ઝુહુર થઈ ગયો છે તો તમે તાજુબ નહીં કરતા, તાજુબ નહીં કરતા, એમ વિચાર નહીં કરતા, હજી તો હતમી અલામત નથી આવી. પછી પોતે એક્ઝામ્પલ આપે છે, દાખલા તરીકે મેજોરિટી બધા ઓલોમાં લેખા છે કે નથી લેખા? સુફિયાનીનો ખુરૂજ પહેલા થશે, 8 મહિના સુધી શિયાનો કતલે આમ કરશે, પછી ઇમામ અલી સલામ આવશે એને રોકશે. બરાબર છે કે નહીં? હું ડિટેલમાં નથી જતો મારા ભાઈઓ, બરાબર. આયતુલ્લા તકી બેહજત કહે છે હવે તમે ઇંતેજાર કરો છો, હજી સુફિયાની આવ્યો નાય, હજી સુફિયાની આવ્યો નાય, હજી સુફિયાની આવ્યો નાય. કહે છે આ કઈ ચીજનો ઇંતેજાર તમે કરી રહ્યા છો? આ કમ મારે ફતી છે. આની અંદર બી અલ્લાહ બધા કરી શકે છે. કેવી રીતે? કે જે કતલે આમ બિફોર ઝુહુર લખેલો છે એ આફ્ટર ઝુહુર થાય. એટલે કતલ તો થવાનું જ છે શિયાઓને એ જગા ઉપર, એનામાં તો ફેરફાર નથી, ટાઈમિંગની અંદર ફેરફાર થઈ શકે છે. તમે તાજુબ નહીં કરતા. સમજમાં આવી ગઈ આપણે કેટલી મોટી ભૂલ કર્યા છે? નિશાનીઓમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામની તલાશ કરી રહ્યા છે. ભાઈ નિશાનીઓમાં કોને તમે કીધો છે તલાશ કરો? કઈ ઇમામે કીધો છે? કઈ માસુમે કીધો છે? કઈ આવલીમે તમને આ હિદાયત આપી છે? ના, જે ફરઝની અદાયગી છે ને એમાં ઇમામની તલાશ કરો. તમે એવા બનો જેવા ઇમામ તમને જોવા માંગે છે. ઇમામે ઝમાના અલી ઇસ્લામનો ફરમાન નથી, મારા શિયાઓ તમે મારી તલાશ નહીં કરો, કારણ કે તમે મારી તલાશ કરશો ને ફાલોની અંદર અન્યાને હું તમે મને નહીં જોઈ શકો જ્યાર સુધી હું ના ચાહું. તમે એવા બની જાઓ જેવા હું તમને જોવા માંગુ છું. જેવી રીતે જનાબે મી સમે તમારની દુકાનમાં ઇમામ અલી અલી સલામ આવતા હતા, એવી રીતે હું ચાલીને તમારા ઘરે તમારી દુકાનમાં આવી જાય. અને કોણે તમને કીધો કે ઝુહુરને હજી ઘણી વાર છે? ના મારા ભાઈ, હું તમને એક વાત કહું, આજનો જે જમાનો હાલાત ચાલી રહ્યા છે એને સામે રાખતા રોંટા ઊભા રહી જાય છે. હા, એક પેશિંગોઈ સામે આવે છે, એની ઉપર આજની મજલિસથી સ્ટોપ રાખીશ અને કાલે અમુક દલીલ બી રાખીશ, અમુક ફરાઇઝ બી રાખીશ. પણ હું ધારું છું કે હું સમજાવવામાં

સમજાવી ચૂક્યો ને, બરાબર ને? બદલવાવાળી ન બદલવાવાળી કિસ્મત, હતમી ગેરે હતમી. આપણે ઇમામનો ઇંતજાર કરવાનું છે ફરજની અદાયગીથી, બરાબર? હવે એ ફરજ શું છે એનીમાં દાખલ થાય, એની પહેલાં એક, કારણ કે મારી પાસે દિવસ નથી, હવે ટાઈમ બી નથી, દિવસ બી નથી. આવો, આખરી જમાનાની અંદર હું જે છે ઝાકરીના અંદાજની અંદર આ ઇમામની હદીસ બયાન કરું છું, પણ તમને ખપે તો હું બતાવી શકું છું. એક કિતાબ નહીં, એક જ હવાલો આપીશ, બિહારુલ અનવાર. એના સિવાય બીજી કિતાબોની અંદર બી તમને મળી જશે. પણ હું કીધો ને કે અલ્ફાઝ કિતાબના નથી, અલ્ફાઝ મારા છે, મફહુમ સેમ ટુ સેમ જે હું તમને કહી રહ્યો છું. આખરી જમાનાના બારામાં ઝુહુરે

अल्लाह ताला ई सिचुएशन पैदा करशे एक रात नी अंदर के तमे रात ना सूता हसो तमे कहसो के दुनिया बहु सारी छे हमना जुहूर नहीं थाय सवार ना तमे उठसो तमे जमनी बाजू डाबी तरफ जोसू क्या छे आवा वक्त मा इमाम नहीं आवे तो क्यारे आवशे अने इमाम एग्जांपल आपे छे शू एग्जांपल आपे छे जनाबे मूसा पैगंबर नो ईज कोम नी साथे सामनो छे ने એટલે ઘણી વાતો ઈશારો તમે તમે સમજી જાઓ જનાબે મૂસા પૈગંબર હા પાછા આવી રહ્યા છે મિસ્ર તરફ જ્યારે પાછા આવે છે તો એની સાથે જેટલો બી સામાન હતો અગાઉના જમાનાનો તમને ખબર છે ને સફર કેવો હતો એ ડેઝર્ટની અંદર હતા સહરાની અંદર હતા ઠંડી ઠંડી હવા ચાલી રહી છે એની ઘરવાળી પ્રેગ્નેન્ટ છે દુખાવો થઈ રહ્યો છે એવી સિચ્યુએશન પેદા થઈ એ રાતનો ભાગ ઠંડી હવા આખો તમે માહોલ જો તો ગભરાહટનો માહોલ બધા જે લોકો સર્વન્ટ હતા ને એ લોકો બધા ભાગી ગયા જનાબે મૂસા એકલા છે સવારીના જાનવર હતા ને બધા ભાગી ગયા હવે કોઈ નથી આ ડિઝર્ટ સહેરાની અંદર એક છે મૂસા એક છે એની ઘરવાળી ઘરવાળી દર્દે છે બચ્ચા પેદા થવાના હાલતની અંદર કે જે દર્દ થાય છે દુખાવ થાય છે એની અંદર મુપતેલા હવે કરું તો શું કરું કેમ કરું શું કરું હા એક હવાલો તફસીરનો તમને બી દઈ દઉં અનવારુલ નજફ તો પર જનાબે મૂસા પૈગંબર આમ વિચાર કરી રહ્યા છે હું શું કરું આવી ઠંડીમાં અમોને આગની જરૂર છે આગ મળે તો સહારો મળી જાય અચાનક આમ જોતા જોતા એને દૂરથી એક આગ દેખાની એની ઘરવાળીને કહે છે કે હું જો ત્યાં આગ દેખાય છે હું એ આગ લેવા જાઉં છું તું તું ઇંતજાર કર હું આગ લઈને આવું છું એમાં આપણે સહારો મળશે એની ઘરવાળી ઇંતજાર કરતી રહી જ્યારે ત્યાં ગયા એ કોહે દૂર હતો અલ્લાહ રસ્તો બી ભૂલાવી દીધો તો હું ડિટેલમાં નથી જાતો તમને કીધો ને એવો કાંઈ હોય તો સવાલ કરજો જે અસલ ઓરિજિનલ રસ્તો હતો ને મિસ્ર જવામાં એ પણ અલ્લાહ ભૂલાવી દીધો આ રસ્તા સુધી લઈ આવ્યો તો ત્યાર પછી જનાબે મૂસા પૈગંબર જ્યારે પહાડ ઉપર પહોંચે છે ને તો ત્યાં જે જોયે છે હેરાન રહી જાય છે એક ઝાડ છે એમાં આમ આગ પણ આ આગ કેવી છે આ આગ સ્પેશિયલ આગ છે આગ ઝાડને નથી બારી નાખતી એક અજીબ મંઝર છે તો હવે ડિટેલમાં નથી જતો ઇમામ અલી ઇસ્લામે ફરમાવ્યા કે આ નૂરે ખુદા હતો અલ્લાહ સિચ્યુએશન પેદા કર્યો કેવી રીતે પેદા કર્યો કે આ બધી વસ્તુ રસ્તો ભૂલી જાય સામાન બધું ભાગી જાય એકલા રહી જાય તો મજબૂરીમાં અહીંયા આવવું પડશે અને ત્યાં ગયા તો શું થયો એક બોલની અંદર નબુવત મેલી કે ના મેલી રિસાલત મેલી કે ના મેલી ઇમામે સાદિક અલ ઇસ્લામ કહે છે જ્યારે એ પહાડ ઉપર જતા હતા જનાબે મૂસા પૈગંબરને ગુમાનમાં બી ના હતો વિચાર બી નતા કર્યા કે આ સિચ્યુએશન અલ્લાહ શા માટે પેદા કર્યો પણ જ્યારે નીચે ઉતર્યા તો આ બીજો કોઈ માણસ હતો પહાડ ઉપર ચડ્યા બિફોર 20-31 hours જોઈ લીધા ને મિનિટ તો પછી જે છે ને બીજો કોઈ માણસ ઉતર્યા તો રિસાલતનો બોજ લઈને આવ્યા તો કે યાદ રાખજો શિયા એ તમારા જમાનાના ઇમામ સિચ્યુએશન કોણ પેદા કરશે ઝુહુરની અલ્લાહ પેદા કરશે જેવી રીતે જનાબે મૂસા માટે પેદા કર્યો હતો હવે આવો આજના જમાનાની અંદર એટમ બોમ્બ ક્યારે બન્યો તકરીબન 1940માં ને હવે એક્ઝેક્ટલી નહીં મને ફક્ત એક મતલબ અને મફહુમ સમજાવું છે હમણાં સુધી આજ 50 સાલની અંદર તમે કોઈ બી દિવસ સાંભળ્યા કે એકબીજાને આવી રીતે ધમકી આપતા હોય મારીશ મારીશ તું મારીશ તો હું બી સામેથી મારીશ હમણાં સુધી શું હતો અમારી પાસે એટમ બોમ્બ દુનિયા ના બનાવે અમે હિફાઝત માટે બનાવ્યા છે અમારી પાસે રહેશે બરાબર છે કે નહીં આ દિવસ સુધી જે લોકો કહેતા હતા ને હિફાઝત માટે બનાવ્યા આજે એ લોકો એકબીજાને ધમકી આપે છે તમે મારાથી વધારે પોલિટિક જાણો છો મારાથી વધારે એ મામલાની અંદર માલુમાત રાખો છો હું મિમ્બર ઉપર ડિટેલમાં બી નથી જવા માગતો અને આ પોલિટિક વાત નથી લાવવા માગતો બરાબર ટાઈમ બી નથી મારી પાસે દિવસ બી નથી પણ આજના જે હાલાત છે આ એક જગ્યા એટમ બોમ્બ ફાટે તમને કાંઈ નવાઈની વાત લાગે છે તાજુબની વાત લાગે છે હાઉ ઇઝ ઇટ પોસિબલ કાંઈ બી થઈ શકે છે મારા ભાઈ કાંઈ અમુક વર્ષો પહેલાં અમે આ એક્ઝામ્પલ દેતા હતા ને તો
બાજુના બુઝુર્ગો દોસ્તારો આવીને કહેતા હતા, મૌલાના સાહેબ પ્લીઝ આવા એક્ઝામ્પલ ના આપો, તમારામાં સમજદારી નથી. હવે આજે મને કહો અમારા

સમજદારી નથી કે તમે સમજવામાં ભૂલ કર્યા છો. ને આજે જે હાલાત ચાલી રહ્યા છે એમાં તમે શું કહી રહ્યા છો? ખુદા ન કરે, ભાઈ હું ઇમ્તિહાન નથી માંગતો, તમને કીધો ને, હા, ખુદા ન કરે એક એટમ બોમ્બ ફાટ્યો, એક જ, બે નહીં, ત્રણ નહીં, જવાબમાં બી ના, કાંઈ ના, દુનિયાની હાલત શું થશે? આજે નથી ફૂટ્યો તો બી આટલો આપણને દુનિયાનો એન્વાયરમેન્ટની અંદર પ્રોબ્લેમ છે, ઓઝોન છે, આ છે, ઓલો છે, બરાબર છે કે નહીં? અને ખુદાના ખાસ્તા આ ફાટે, હવે તો તમને સમજમાં આવે ને કેમ કરતા ઇમામ અલી સલામે કીધા, ઇમામના ઝુહુર પહેલા 1/3 પોપ્યુલેશન મરી જશે લડાઈના કારણે, લોહી બહી જશે, 1/3 મરી જશે બીમારીના કારણે. હા, આ જો એક જગા ફાટે બીજી જગાની હાલત શું હશે? 1/3 બાકી રહેશે એ લોકોની હાલત શું હશે? આજે નિશાની તમને બાજુમાં લાગે છે કે નથી લાગતા? તો હવે કઈ ચીજનો ઇંતજાર કરી રહ્યા છે? હજી કઈ નિશાની તમને ખપે છે કે ઇમામ અલી સલામ નિશાની પૂરી થાય તો અમે તૈયારી કરશું? તમે આજે રાતના વિચાર કરજો અને કાલેથી વાત બયાન કરશે જવાનોની શું જિમ્મેદારી છે. અને ખાસ આજના જમાનાની અંદર આ ઝાલિમો એટલો જુલ્મ કરે છે, ખુદા ક્યાં છે, એનો અદલ ક્યાં છે, એનો ઇન્સાફ ક્યાં છે? હું તમને મૌલા અબ્બાસ અલી સલામની સ્ટાર્ટિંગમાં જ એવો વાક્ય બયાન કરીશ કે તમને બધું બધા જવાબ મળી જશે ઇન્શા અલ્લાહ તાલા. પણ તમે બી વિચાર કરજો, ફરજની તૈયારી, બરાબર છે કે નહીં? આપણો જે ડ્યુટી બને છે એની તૈયારી અહીંયા સુધી હું લાવી ચૂક્યો, કાલે ડાયરેક્ટલી આપણે આગળ વધશું ઇન્શા અલ્લાહ તાલા. આજે 7મી મુહર્રમ છે ને, 7મી રાત. તમને ખબર છે કાલની રાત, કાલનો દિવસ કયો કયામતનો દિવસ છે? કયો? કે ઇમામે હુસૈન અલે સલામના ખૈમામાં જેટલો પાણી હતો ને એ પણ ખતમ થઈ ગયો, ફિનિશ. અને લશ્કરે ઉમરે 7 તરફ પૂરી શક્તિની સાથે રોકવામાં આવ્યો કે એક બૂંદ પાણી હુસૈનના ખૈમા સુધી ના જાય. ને અઝાદારો, આજની રાતના આપણને હસને મુશ્તબાને પુરસો દેવાનું છે. ઇમામે હસનની બીજી બી ઔલાદો હતી કરબલાના મેદાનની અંદર, પણ કાસિમનો ઝિક્ર સ્પેશિયલ શા માટે થાય છે? ઓલોમાં એને વજા બયાન કર્યા છે, કારણ, કારણ કે જનાબે કાસિમ શબીહે ઇમામે હસન અલ ઇસ્લામ હતા. તમારા ગરીબ હુસૈન છે ને, જ્યારે નાના યસુલે ખુદા યાદ આવે ને, અલી અકબરને બોલાવીને જોતા હતા. જ્યારે અલીએ મુર્તઝા યાદ આવે ને બાબા, તો ત્યારે અબ્બાસે અલમદારને બોલાવીને જોતા હતા. અને જ્યારે મઝલૂમ ભાઈ હસન યાદ આવે ને, તો શબીએ હસન કાસિમને બોલાવીને જોતા હતા. હુસૈન માટે ફક્ત કાસિમ ના હતા, આ રજા માંગવા વાળા હુસૈન માટે હસને મુશ્તબા હતા. એના માટે તમે તારીખે કરબલા ઉઠારો, એક એક શહીદ જે મેદાનમાં ગયો છે ને, જેટલી મુશ્કેલથી જનાબે કાસિમને મેદાનમાં જવાની રજા મળી છે ને, આટલી મુશ્કેલથી કોઈ શહીદને રજા નથી મળી, કોઈને નહીં. જનાબે કાસિમ આવતા, ચચા હવે મને જવાની રજા આપો, હુસૈન છાતીથી લગારીને એવી રીતે રોયા કે રોતા રોતા જમીન ઉપર પડી ગયા ને બેહોશ થઈ ગયા. કોઈ શહીદ માટે આપ નહીં મળે તમને, કોઈ બી હિસાબે રજા નતા આપતા. જો જનાબે હસને મુશ્તબાની વસિયત ના હત ને, તો મને નથી ખબર કે આ રજા કેમ કરતા મળી શકત. અઝાદારો, કે રજા બી મજબૂરીમાં હુસૈન આપત ને, તો એની હાલત શું થતી ખુદા જાણે. ભાઈની વસિયત છે હુસૈનની જાન બચાવી અને કાસિમને રજા મળી. ગોયા હું એમ કહું, હસને મુશ્તબા ઇલમે ઇમામતથી જાણતા હતા કે કરબલામાં આવો વખત આવશે, હુસૈનના દિલની આ કેફિયત હશે, હુસૈનને બચાવ થઈ જાય અને કાસિમને રજા મળે, એના માટે વસિયત કર્યા. એક તાવીઝ હસને મુશ્તબાના હાથમાં, હસને મુશ્તબા કાસિમના હાથમાં બાંધ્યા અને કહે, બેટા જ્યારે તારી ઉપર કોઈ મુસીબતનો વખત આવે ને, ત્યારે આ તાવીઝ ખોલજે

ماری وصیت اوپر عمل کر جے حسن مشتبہ نی شہادت پچھی آشور سدی કોઈ એવી મુસીબત કાસિમ માટે નથી આવી કે તાવીઝ ને ખોલે. હર મુસીબત ઉપર કાસિમ જે છે ને સબર કરતા રહ્યા, પણ મેદાનમાં જવાની રજા ન મળવી કાસિમ અને માધરે કાસિમ માટે. આટલી મોટી મુસીબત હતી કે મજબૂરીમાં તાવીઝ ખોલું પડ્યો. ખેમાંથી રોવાની આવાઝ આવી. જનાબે હુસૈન આવે છે. કોણ? તો કે ભાભી ફરવા રોઈ રહી છે. તમે શા માટે રોઈ રહ્યા છો? હજી જીવતો છું. તો કે તમારા ભાઈ, એની સામે મને સુરખરૂ હોવા દો, મારા બેવાની કાસિમ ને રજા આપો. હુસૈન હજી રજા નથી આપતા. હુસૈન જનાબે કાસિમ એક જગ્યા ઉપર બેઠા છે. માં આવે છે, બેટા તમે શા માટે બેઠા છો? તો કે ચચા રજા આપતા જ નથી, શું કરું? તો કે બેટા તમારા બાબાની વસિયત તમે ભૂલી ગયા. આજ વખત છે ને આના જેવી મોટી મુસીબત, કઈ તાવીઝ ખોલો. ઈ ખોઈલા હસન મુશ્તબાની વસિયત. બેટા કાસિમ, જ્યારે તમે આ ખોલશો ને તાવીઝ, આશૂરનો દિવસ હશે. 3 દિવસની ભૂખ અને પ્યાસ હશે. અલતશ અલતશની આવાઝ હશે. તમારા ચચા તમે મેદાનમાં જવાની રજા નહીં આપતા હોય, મારી આ વસિયત પેશ કરજો. એની અંદર હતો ભાઈ હુસૈન. મારા તરફથી મારા નાયબે ખાસ કાસિમને મેદાનમાં જવાની રજા આપજો, અને એને જે છે ને જાન કુરબાન કરવાનો મોકો આપજો. હુસૈનનો દિલ પર આઈ ગયો. મદીના તરફ જોયા, ભાઈ હસન તમે આવા વખતમાં બી અમને યાદ કર્યા. અઝાદારો, 13 વર્ષના કાસિમ જ્યારે મેદાનમાં આવ્યા છે ને, તો એને જોઈ લશ્કરે ઉમરે સાદ એકબીજાને કહેતા હતા, આ ચાંદનો ટુકડો કેની ઓલાદ છે? આની ઉપર કેમ કરતા તલવાર ચલાવે યા નેઝા મારે? સાધારો વિચાર કરો, જેને દુશ્મન ચાંદનો ટુકડો કહેતો હોય એના ચચાની નજર કેવી પડતી હશે? માની નજરમાં કેવો ચાંદ હશે? કઈ દિલથી રજા આપ્યા, કઈ દિલથી આ સદમા ઉપર સબર કર્યા? અઝાદારો, જનાબે કાસિમ મેદાનમાં આવ્યા, રજસ પહેર્યા. 13 વર્ષના જવાન મેદાનમાં લડતા રહ્યા, દુશ્મનોને વાસિલે જહન્નમ કરતા રહ્યા. આખિરમાં ઉમરે સાદ કહે છે, એક એક ના જાઓ, બધા ભેગા થઈને હમલા કરો, આ બની હાશિમનો શેર છે. લો અઝાદારો, કાસિમને અલવિદા કહો, ચલો હુસૈનની મદદ કરે લાશા ઉઠાવવામાં, દિલાસો દેવામાં. અઝાદારો, ચારો તરફથી અશ્કિયા કાસિમને ઘેરી લીધા. એક શકી પેશાની ઉપર એવી તલવાર માર્યો. જનાબે કાસિમ ગોરા ઉપર સંભળી ના શક્યા. આવાઝ દીધા, ચચા મારી મદદ કરો. જેટલો જલ્દી હુસૈન કાસિમ ના લાશા ઉપર આવ્યા છે ને, કોઈ શહીદ ના લાશામાં આટલો જલ્દી નથી આવ્યા. અઝાદારો, દિલ ઉપર હાથ રાખીને સાંભળશો, કાસિમ ના અરે કાતિલ ઉપર નજર પડી. હુસૈન એની ઉપર હમલો કર્યા, એને બચાવવા માટે ઉમરે સાદ નો લશ્કર દરમિયાનમાં ઘોરા દોરાવા માંડ્યો. કાસિમ નો જીવતો લાશા. ગોરાના ટાપોથી પામાલ થઈ ગયો. કાસિમ પુકારતે રહે, ચચા મારી મદદ કરો, મારી મદદ કરો. જ્યારે ધૂર બેસી ગઈ, હુસૈન આવ્યા. બેટા કાસિમ માફ કરજો ગરીબ ચચાને, મદદ માટે બોલાવ્યા, મદદ ના કરી શક્યા. છેલ્લી વાત સાંભળશો અઝાદારો,
આજે હસન મુશ્તબાને પુરસો દેવાનું છે. ટુકડે ટુકડે લાશોને યાદ કરીને જોરદાર માતમ કરવાનું છે. અઝાદારો, હમણાં સુધી હુસૈન જેટલા બી લાશા ઉઠાવી

છે ને, હાથો ઉપર ઉઠાવીને લાવ્યા છે. કાસિમ ના લાશા હાથ ઉપર નથી ઉઠાવ્યા, પોતાની અબાને બિછાવ્યા, લાશા આટલા ટુકડે ટુકડે થઈ ગયો હતો. ટુકડે ટુકડે લાશા ને અબા ઉપર રાખ્યા, અને હવે હુસૈન ઉઠાવ્યા, કાસિમ નું માથું હુસૈન ના ખંભા ઉપર, કાસિમ ની છાતી હુસૈન ની છાતી સાથે, અને નાના કાસિમ ના પગ જમીન ઉપર. ખૈમાની બાજુમાં પહોંચ્યા. સાહેબે નહીં મોલા પ્રાર કહે છે, હુસૈને આવાજ આપી, બીબીઓ બહન ઝૈનબ, ભાભી ફરવાને સંભાલો, એના વાસ્તે કાસિમ લાવું છું. ઉમ્મે ફરવા આવ્યા, બેટા કાસિમ, દાદી ફાતેમાને કહેજો, બેવા મા પાસે તમે હતા, એ કુરબાન કરે. આ

is for those who require a wheelchair or those who have a wheelchair but need a volunteer to assist in pushing. Please contact the IUVC Chairman Sajad Bhai Mulani or visit the dedicated desk set up in the mosque compound or even register online. We have special provisions for parents attending with small children in strollers. To make it easier for you to navigate and move safely, a dedicated zone has been allocated at the very back of the procession. The registration link for holding alam and Quran was sent out earlier. The registration for holding alam will close tomorrow. Brothers, the Julus is a powerful means of tabligh and a public representation of the tragedy of Karbala to the wider world. Therefore, it is our sincere request that all community members dress strictly in black clothing and present themselves in a state of grief. Unnecessary talking and usage of mobile phones during the procession are highly discouraged. As we take ourselves to the streets in the name of Imam Hussein, not only we are the ambassadors of this community, but most importantly, we are the ambassadors of Imam al-Hussein. We must display our absolute best discipline. On the matter of cleanliness, if you use water during the julus, kindly not throw them on the roads. This has been a significant issue for us, and as it has been elaborated a few days ago by the Joint Secretary and also the Mukim. We have a dedicated cleanup team moving throughout the procession with garbage bags. We highly request you to cooperate with them and dispose your waste properly. For media coverage during Julus, any photographers or videographers wishing to capture the procession, they must register beforehand through the link provided to the Jamaat platforms. Once registered, you receive official guidelines and ID cards from the media team, and the registration for the media will also close tomorrow. Bayo, I want to make important announcement. Mane karuche, mane kapeche tamar puru dhyan ane sath ana vishe. આપણે જ્યારે પરમિટ એપ્લાય કર્યા થોડાક દિવસ પછી આપણે ફોન આવ્યો કે તમારી પરમિટ તૈયાર છે, તમે લોકો આવીને લઈ જાઓ. ત્યારે આપણે એમાં પહોંચ્યા, એ લોકો આપણે બોલાવ્યા અને કીધા કે પરમિટ તૈયાર છે, પણ આપણે તમે સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કે કોઈ કન્ટ્રીનું ફ્લેગ જુલુસમાં રજા નથી. એ લોકો અહીંયા સુધી કીધા કે એ લોકો પણ હશે મોનિટર કરવા અને એવું ના થાય કે નેક્સ્ટ યર તમને પરમિટ ના મળે. પાછો કહું છું ભાઈઓ, કોઈ પણ કન્ટ્રીનું ફ્લેગ રજા નથી. ફ્લેગ્સ ઓફ એની કન્ટ્રી ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. પ્લીઝ એવું કાંઈ નહીં કરો તેથી જમાતને તકલીફ પડે અને આવતા વર્ષના જુલુસમાં આપણે તકલીફ પડે રજા મળવા. લેટ અસ સ્ટ્રિક્ટલી રિસ્પેક્ટ ધીસ પ્રોટોકોલ. અવર ટીમ ઓફ વોલેન્ટિયર્સ વિલ બી મૂવિંગ અરાઉન્ડ ટુ એન્શ્યોર વી આર કમ્પ્લાઇંગ વિથ ધ પરમિટ રિક્વાયરમેન્ટ્સ. પ્લીઝ ભાઈઓ, મને ખાતરી છે કે આપણે બધા રિસ્પોન્સિબલ છે અને એવું કાંઈ ના કરે કે જુલુસના દરમિયાન કાંઈ તકલીફ પડે અને જુલુસ બાદ આપણી કોમ્યુનિટીને કાંઈ તકલીફ પડે. ભાઈઓ, જુલુસના દોરાન વિનંતી છે કે ત્યારે મરશા પરાય અને માતમ પરાય તો તમે બધાએ જવાબ આપો અને સાથ આપો. ટુ એન્શ્યોર અ ડેડિકેટેડ સ્પેસ ફોર મોર્નિંગ, ધ જુલુસ કમિટી હેઝ અરેન્જ અ સ્પેશિયલ ઝોન વેર અઝાદાર્સ વિશ ટુ પાર્ટેક ઇન માતમ દે આર એકોમોડેટેડ નિયર ધ તાબૂત ઓફ બીબી ઝૈનબ અલૈહિ સલામ. શબ એ આશુરનો પ્રોગ્રામ. Regarding our Shab-e Ashur program, after the main majlis concludes at the Imam Barga, the Zanjeer Matam will take place at the Sahane Imam-e Zamana. Every year kevay che ke surgical blades raja nathi, pan aj apre jo amale che ke bija azadar apre aa vishe sath nathi apta. It is my humble and sincere request to everyone participating in Zanjeer Matam, please do not use blades longer than 4 inches. Surgical blades are strictly not allowed. And please do not share or exchange your zanjeer with others. Antma, julusna preparation ane execution ma avaras alhamdulillah ane mashallah apra pase 300 volunteers che je julus ma judi judi areas ma volunteering kare che. Ema nana chokra che, jawaniya che ane apra vadilo pan che. Mari khas vinanti che ke community members iloka ne sath ape, iloka sathe cooperate kare. ને એ લોકો અગર ઇન્સ્ટ્રક્શન્સ આપે તો પ્લીઝ ફોલો કરો. એ લોકોને જેમ તેમ જવાબ નહીં આપો. જ્યાં તમે લાગે છે કે સુધારો કરવાનું છે, તમે જુલુસ કમિટીને મળી અને તમારું સૂચનો પહોંચાવો અને આપણે એના ઉપર ઇન્શાલ્લાહ કામ કરશું. થેન્ક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન. મે અલ્લાહ સુબાનો તાલા એક્સેપ્ટ અવર ઝદારી એન્ડ મે અવર સર્વિસીસ એન્ડ ડિવોશન બી એક્સેપ્ટેડ.
Lastly, let